0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકી બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જયવરે સબ સોરા ભણેગા તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
3: એવો કહેવાય જયવરે એક બૈરું મજબૂત બને હૈ, તયવરે પૂરો પરિવાર મજબૂત બને હૈ.
1: પણ મજબૂતી ખાલી શબ્દ કહેવા થકી નથી આવતી, આવે હે અધિકાર થકી, સુરક્ષા થકી અને આપણે અસ્તિત્વની પહેચાન થકી.
3: જમીન પૈસા માટે બૈરાનું નામ એને હપનાનું પહેલું પગથિયું હૈ.
1: એને મને હે આત્મવિશ્વાસ, રૂપિયાની સુરક્ષા અને આપણા ફેસલા ખુદ લેવાની તાકાત.
3: તો આવો બનો આજે મળીને આવાજ ઉઠાવો, એટલે હંગરી સૂર્ય, હંગરી બુને, હંગરી માય આપણા હકની જમીન માટે ગર્વ થકી ઉભી થઈ શકે.
1: બોનને અધિકાર, કેમકે અધિકાર જ અસલી તાકાત હૈ.
2: વાગડ રેડિયો એવમ વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
4: જાગૃતિ બુન, આપે કારે સોચ્યું હૈ અગર આ બુંદે રૂકી જાયેગા તો હું થાય?
5: નાના અંજલિ બોન, હું થાગા?
4: અરે જાગૃતિ બોન, આપણી જે નદીએ હે એ હુકી જાયેગા, ખેતર બંજર થઈ જાયેગા ને આપણું જીવન જે હે એ ભી રૂકી જાગા.
5: ઓ અંજલિ બોન, એટલે જ મન કા કહે કે પાણી તો કાલ હે, પાણી થકી જ આપણું જીવન હે.
4: હોવે જાગૃતિ બોન, હર બૂંદ મે આપણું જીવન હે ને આજ ધરતી માતાનું સંબલ હે.
5: હોવે અંજલિ બોન, આપણે ભાઈ બોન થકી આપણે અનુરોધ કરા કે નરને ખુલ્લું નહીં રાખવું, બારિશ ને પાણીનો સંગ્રહ કરવું, આજે નાની નાની આદત બદલંગા તો આપણું ને આપણી અબ્બાવાળી પેઢીનું જીવન સફળ થઈ જાગા.
4: હોવે હોવે જાગૃતિ બોન, આપણે ભાઈ બોનોને કહો કે પાણી બચાવો, પાણી બચાવો ને આપણી ધરતીને હરીભરી રાખો. જલ જીવન હે આ આપણી પહેચાન હે, હર બૂંદનું મોલ આપણે જાણો.
1: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતને પ્રસારિત.
2: નમસ્કાર સાથીઓ, આપ સભી સુન રહે હૈ વાગડ કી આવાજ ઓર આપકા અપના સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM પર.

0: મારું નામ ગિલ્લી હે ને હું મુન્નીની મોટી બોન હું. એક દાડો સ્કૂલ થકી આવી તો દેખ્યું કે મુન્ની ઘણી રોઈ રહી હતી, તો હું હમઝી કે પાણીની તર લાગી રહી હે. તો હું દોડીને બા કને ગઈ ને કીધું કે બાબા મુન્નીને તર લાગી હે, તો એને પાણી પીવડાવ દે. બાએ હફતિંગ ના કહી દીધું ને મને કીધું કે 100 મહિના સુધી મુન્ની કેવલ એની માનું દૂધ જ પીએગા, ને અગર આપણે મુન્નીને કાંઈ ભી ખવડાવંગા તો એને દસ્ત લાગી જાગા. તો પછી બીજી વખત મુન્ની રોઈ તો મેં કાન મેં કહી દીધું કે 100 મહિના સુધી તને કેવલ માનું દૂધ જ પીવું હે.
1: સ્તનપાન વિકલ્પ નહીં સંકલ્પ હે.
0: અગર ચાહો તેજ દિમાગ ને સ્વસ્થ જીવન તો આયરન થકી ભરપૂર તત્વનું કરો ભોજન. હોવે કેમ કે ખૂન મેં આયરન તત્વની કમી થકી એનિમિયા રોગ આપણને થઈ શકે. જલ્દી થકાન થવી, શારીરિક કમજોરી, યાદદાશ્ત મેં કમી, શ્વાસ ફૂલવું, આ સબ એનિમિયાના લક્ષણ હે.
2: હોવે ભાઈ એન બોનું આ લક્ષણ આપણને આપણે મેં દેખાય તો આપણને આપણે પાયવાળા રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર માટે જઈને એનિમિયાની નિઃશુલ્ક જાંચ કરાવીશું. હે
0: આંગણવાડી કેન્દ્ર ને રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર માટે એનિમિયા ઉપચારની ગોળીએ નિઃશુલ્ક મળે હે.
2: હોપે એનિમિયા થકી બચવા બદલે આપણને ખવાના મેં દાળ પત્તેદાર સબ્જી ગુડ બાજરા તિલ લીંબુ ને સંતરા ગોબી તરબૂચ આંવલા ટમાટરનું સેવન કરવું સુએ.
0: હોવે આ સબ સાવધાની રાખંગા ને આ સબ સબ્જી ને દાળ ખંગા તો એનિમિયા થકી બચી શકંગા.
3: વાગડ રેડિયો એવમ વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
0: નમસ્કાર, આઓ ભાઈઓ ઓર બહેનો, સુનતે હૈ કાર્યક્રમ દાદી માં કી રસોઈ. નમસ્કાર દોસ્તો, મેં હું આપ સભી કે સાથ આપકી અપની સાથી જાગૃતિ ભટ્ટ. સ્વાગત કરતી હું હમારે આજ કે કાર્યક્રમ દાદી માં કી રસોઈ મેં. આપ સભી સુન રહે હૈ આપકા અપના સામુદાયિક રેડિયો વાગર રેડિયો 90.8 FM. જૈસા કી દોસ્તો આપ સભી કો પતા હૈ કી આજ વાર રવિવાર કા દિન હૈ ઓર આજ હી કે દિન હમ કાર્યક્રમ દાદી માં કી રસોઈ કો લેકર હાજિર હોતે હૈ. ઇસ કાર્યક્રમ કે માધ્યમ સે હમ આપકો નઈ નઈ રેસિપી કે બારે મેં બતાતે હૈ તાકી આપ યે રેસિપી અપને ઘર પર બનાકર અપને પરિવાર વાલો કો ખુશ કર સકતે હૈ. ઓર હમ જો રેસિપી બતાતે હૈ વો રેસિપી કી સામગ્રી ભી હમે ઘર પર આસાની સે ઉપલબ્ધ હો જાતી હૈ. એસી હી આસાન આસાન રેસિપી કો લેકર હમ હાજિર હોતે હૈ. તો જૈસા કી દોસ્તો આજ ભી મેં આપકો આમ કી કેન્ડી ઓર આમ કે પાપડ કે બારે મેં બતાઉંગી, લેકિન શરૂઆત મેં સુનતે હૈ કાર્યક્રમ કા પહેલા ગીત. આપ બને રહે કાર્યક્રમ દાદી માં કી રસોઈ મેં આપકી અપની સાથી જાગૃતિ ભટ્ટ કે સાથ મેં.